મોજીલા ગુજરાતનો રંગ રંગારંગ એમબીસી રેડિયો પર ગુજરાતી ગીતોનો પ્રોગ્રામ રંગારંગ રંગારંગ

નમસ્કાર શ્રોતા મિત્રો, રેડિયો મોરિશિયસના લહેર ઉપર ગુજરાતી ગીતોના કાર્યક્રમમાં આપ સૌ કોઈનું અમે સ્વાગત કરીએ. મીડિયમ એવાર્ડ 19 કિલોહર્ટ્ઝ પરથી આપણું આ પ્રસારણ રજૂ થઈ રહ્યું છે. જ્યાં ક્યાંયથી પણ જોડાયા છો આપ સૌ, કોઈ આશા કરીએ કે તમે બધા જ મજામાં હશો અને આજના આપણા કાર્યક્રમની સાથે જોડાઈ ચૂક્યા હશો. તો ચાલો કરીએ એક સુમધુર શરૂઆત. દુનિયાના બીજા બધા કોર્સ પૂરા કરવા સહેલા છે, પણ સ્વભાવ સુધારવાનો કોર્સ સૌથી અઘરો કોર્સ છે. પણ જે આ પૂરું કરતા જાણે, બસ તેમનું જીવન પાર પડે છે. સાસણના આ ગીતની સાથે ચાલો કરીએ એક મધુર શરૂઆત આજની ઘડી રળિયામણી. ચેતન ધનાણી અને અંજલિ બારોટના સ્વરમાં મુકાયેલું આજનું આ પ્રથમ ગીત.

શ્રોતાઓ, રંગારંગનો કાર્યક્રમ પ્રેમભર્યા ગીતોની સાથે અમે સજાવ્યો છે, અને પ્રેમભર્યા ગીતો એકબીજાનો સાથ હોય પણ પ્રેમ ના હોય તો જીવન બધું જ વ્યર્થ લાગે છે. મિત્રો, તો ચાલો એકબીજાનો સાથ માણીએ અને એકબીજાના માટે પ્રેમ વ્યક્ત કરતા ચાલીએ. આગલું ગીત હું અને તું, ચૌહાણ, દેવાંશી અને જીમી શાહના સ્વરમાં, પ્રતિકાર ફિલ્મમાંથી લેવામાં આવે.

ભાઈ, સમય કાઢીને વાત કરે એવા જોઈએ, સમય મળે ત્યારે વાત કરે એવા નહીં. માટે હંમેશા વાત કરતા રહો. ટોકિંગ મોડ પર રિલેશનશિપને રાખશો ને ત્યારે જ રિલેશનશિપમાં મજા છે. આજના આપણા કાર્યક્રમમાં ચાલો જીનલ કપાડિયા શાના સ્વરમાં મુકાયેલું સાવરિયાનું આ ગીત એન્જોય કરીએ. આ છે અજબ રાતની ગજબ વાત ફિલ્મમાંથી લેવામાં આવેલું.

ભાઈ આજે મતલબની દુનિયામાં જો તમે સાચો પ્રેમ કરે એ પણ મતલબ વગર એ છે બસ તમારી મમ્મી. અને સાચે જોવા જઈએ તો મમ્મી માટે આપણે હંમેશા મમ્મીને એ જ કહેતા હોઈએ છીએ કે મોમ તને નહીં સમજાય. પણ તમને સાચે કહું ને તે છે ત્યારે તમારું આ અસ્તિત્વ બન્યું છે. તે ન હોત તો તમે કોઈ ન હોત. પણ આ વાત આપણે હંમેશા ભૂલી જઈએ છીએ. મહારિષિ પંડ્યા અને સચિન જીગરના સંગીત નિર્દેશનમાં મુકાયેલું આપણું આગલું ગીત લઈએ, ફરિયાદ. ફિલ્મ છે મોમ તને નહીં સમજાય.

0: છે
1: બેડ બોમ્બ જેવા લોકોનો ઈગો બ્રેક કરવા જ હું નો હ્યુમન આપ બનાવી રહ્યો છું
0: મારે નથી બનવું તારા જેવું લાઈફમાં આઈ ડોન્ટ વોન્ટ ટુ વેસ્ટ માય લાઈફ બીંગ અ હાઉસવાઈફ
2: શાંતિથી અહીંયા જીવવા મળે છે તો જીવને જીવ નહીં

રંગારંગ સફરને જારી રાખી રહ્યા છીએ મધર મધુર ગુજરાતી ગીતોની સાથે. અને સફરનું આ ગીત જીગરદાન ગઢવી અને રાહુલ મુંજરિયાના સ્વરમાં મુકાયેલું ગીત છે. ફિલ્મ છે મીઠડા મહેમાન.

શ્રોતાઓ, ગીતો મજા પડી રહી હશે અમારા ગીતોની સાથે, અને આજનો આ સફર અમે સજાવી રહ્યા છીએ બધા મિક્સ્ડ ગીતોની સાથે. આપણું આગલું ગીત વારી ગયો રંગારંગ કાર્યક્રમનું આગલું પ્રસ્તુત ગીત છે, અને આ છે જીગરા અને પ્રશાંત સાતોઝના સ્વરમાં. ફિલ્મ છે ઓલ ધ બેસ્ટ પંડ્યા.

તો શ્રોતા મિત્રો, વિશાલ હાપોરના સ્વરમાં મુકાયેલું બટરફ્લાયનું આ છેલ્લું ગીત ગુજરાતી કમ્પાઇલેશન 2025નું ગીત, અને આ ગીતની સાથે આજનો આ કાર્યક્રમ બસ અહીં સમાપ્ત થવા આવ્યો. આપ સૌ કોઈનો પ્રેમાળ સાથ રહ્યો. આશા કરીએ કે અમારા ગીતોના સિલેક્શન તમને ગમ્યા હશે. બસ આજની આ સાંજ તમારા માટે એકદમ મધુર રહે, રંગીન રહે, પરિવારનો સાથ તમે પામો એવી જ આશાની સાથે ફરી મળીશું એક નવા કાર્યક્રમની સાથે. બસ ત્યાં સુધી તમે પોતાનું ધ્યાન રાખો અને રત્નાને આપો અનુમતિ. નમસ્કાર, શુભ સંધ્યા આપ સૌને.